વિવિધ ભારતી વડોદરાની પ્રસરણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે FM 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 6, શક સંવત 1948, એટલે કે તારીખ 27 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસરણ યાત્રામાં આપ સૌનું હું, કેતન પટેલ, હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસરણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડેગાતે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર એકની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતો એના બાબતમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD-23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD-23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.સમથિંગ કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે.
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડીંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં

0: માં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લીંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડા ખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોમાં થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત 845 રૂપિયા પ્રતિ કિલો ફેટથી વધારીને 860 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટીંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસોર રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવ અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાઢડા ગામના તરૂણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી

0: ની મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: हम विविध भारती से बोल रहे हैं. आप सबका स्वागत है हम है राही प्यार के कार्यक्रम में. कार्यक्रम की शुरुआत करते हैं आग फिल्म के इस गाने के साथ, महेंद्र कपूर और आशा भोसले के आवाज में, असद भोपाली के बोल और संगीत है उषा खन्ना का.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.

સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. સીબીએસઈએ જણાવ્યું છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના માથાભારી કેસના અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા. અને ઇરાને દક્ષિણ ઇરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષિત ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની ચૂકવણી સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ કેવી વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી અપીલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલિયા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆરની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જો કે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રેક ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે
બિરગંજમાં ભારત

0: ગુજરાતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બીરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @aiarnews_abad ને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટોઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: રણધીર જયસ્વાલ ને કહા હૈ કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીર ઓર લદ્દાખ ભારત કે અભિન્ન તથા અવિભાજ્ય અંગ હૈ ઓર હમેશા રહેંગે. પ્રવક્તા ને કહા કે કિસી અન્ય દેશ કો ઇસ પર ટિપ્પણી કરને કા અધિકાર નહીં હૈ. ઉન્હોને કહા કે ભારત ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારે યાની CPEC કો ઉસકી પરિયોજનાઓ કા કડા વિરોધ કરતા હૈ જો ભારત કે સંપ્રભુ ક્ષેત્ર મે આતી હૈ. શ્રી જયસ્વાલ ને કહા કે સંબંધ મે ચીન ઓર પાકિસ્તાન કો ભારત કા રૂખ કઈ બાર સ્પષ્ટ બતાયા જા ચુકા હૈ. ક્યા પ્રવક્તા ને કહા કે ભારત ને પાકિસ્તાન ઓર ચીન કે બીચ 1963 કે તથા કથિત સીમા સમજૌતે કો કભી નહીં માન્યતા દી હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ વિશ્વ દર્પણ સમાચાર કે લિયે શક્તિ સિંહ.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરપર્સન તુહિનકાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે. ઈરાન અમેરિકાનું MQ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, ડીકે શિવકુમાર સીએમ બનશે.
0: રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ સિલસિલા ફિલ્મનું આ ગીત. જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે, શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે શિવ હલ્લી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: પહેલા ગાના ભાગ મિલકા ભાગ ફિલ્મ સે, પ્રસૂન જોશી કે બોલ ઓર મ્યુઝિક હૈ શંકર એહસાન લોય કા. આવાજ હૈ સિદ્ધાર્થ મહાદેવન કી.

0: चित्रलोक कार्यक्रम के बाकी गाने सुनिए इस छोटे से अंतराल के बाद।
1: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक माँ, अरे वाह।
2: अजाने लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
3: जानकार बनो, सतर्क रहो।
4: श्रोता मित्रों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो। वडनेरकर ज्वेलर्स टाइम, अत्यारे सवारना 8:45 थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्स ना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांड्या बजार, वडोदरा।
5: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
2: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: આ કાર્યક્રમના પ્રાયોજક હતા અશોકાદ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
6: ગુડ મોર્નિંગ દોસ્તો, હર નઈ સુબહ લેકર આતી હૈ નઈ ચુનૌતિયાં.

0: हेलो विविध भारती।
1: हेलो विविध भारती।
0: हाँ जी, आपनो शुभ नाम?
1: मारो नाम है किरणबेन।
0: किरणबेन, केम छो?
1: બસ મજામાં।
0: શું ચાલી રહ્યું છે આજકાલ ઓફિસમાં?
1: બસ શાંતિ।
0: અને તમારે વેકેશન પર નથી જવાનું?
1: ના, કપડે નહીં જવાનું,
0: ઓફિસેથી ઘરે જઈએ એટલે જ વેકેશન, બરાબર ને?
1: એ જ વેકેશન આપું, ઘરથી અહીં નહીં, ઘરે એટલે વેકેશન।
0: જી, અને કામ કરતા કરતા તમે રેડિયો સાંભળી શકો છો? અચ્છા, આ તો બહુ સારી વાત છે કે તમારા ઓફિસમાં પણ અમે છીએ તમારી જોડે। તો શું કહેવા માંગો છો આજે તમે?
1: તમારું મનપસંદનું ગાયન આલો।
0: મારી મનપસંદનું કેમ? અરે, આજે સવાર સવારમાં આટલો અર્લી તમારો કોલ લાગી ગયો છે તો તમારી પસંદનું ગીત આપવું બને ભાઈ,
1: પ્રેમ રોગનું આલો।
0: અચ્છા જી, પ્રોમ્પ્ટ કરે છે તમને, એમને વાત નથી કરવી?
1: હા, એમને આપણને વાત કરવાનો।
2: હેલો,
0: હાજી નમસ્કાર, કેમ છો તમે?
2: નમસ્કાર, કેમ છો તમે?
0: બસ, તમારો અવાજ બેકગ્રાઉન્ડમાં સાંભળ્યો એટલે મને થયું કે ચલો વાત કરી લઈએ।
2: હા, શીતલબેન બોલવાનું,
0: પાયલ વાત કરી રહી છું।
2: પાયલબેન? અચ્છા,
0: હેલો,
2: બોલો, કેવું છે? હા બોલો।
0: હા, તમે બંને જણ એક સાથે વાત કરો તો હું કોને જવાબ આપું, હે ને?
2: એ સાઈડ પર ઉભા છે, એને બોલે।
0: જી જી જી, સારું, તો તમારે બંને,
2: અમારે બે ફરમાઈશ છે, એક પ્રેમ રોગ અને એક પ્યાર જુકતા નહીં।
0: સારું, તો તમારા બંને ના માટે આવી રહ્યા છે આ ગીત। નમસ્કાર,
2: નમસ્કાર, નમસ્કાર।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: દસ લાખ ની લોટરી મને, વાવ,
3: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: હેલો વિવિધ ભારતી.
1: હા, જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. કેમ છો અરવિંદભાઈ તમે?
1: બસ મજા છે, આ બેઠા જ બોકડા ઉપર, શાંતિ છે.
0: અરે વાહ, ખૂબ જ શાંતિ છે ત્યાં આગળ. તમે ત્યાં રેડિયો સાંભળો છો કે નહીં?
1: હું મારી ઉપર રેડિયો મારો આગળ છે.
0: ઓકે, એટલે અત્યારે તમારો કોલ લાગી ગયો તો રેડિયો બંધ, બરાબર? મોબાઈલ એપથી તમે સાંભળો છો. સરસ સરસ, બહુ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. કેવી છે આજે સવાર તમારી ત્યાં આગળ?
1: બસ મજા છે, પૂજા પાઠ કરીને જ આવ્યા નીચે.
0: ખૂબ જ શાંતિ હોય મનની અંદર તે સમયે. જી, તો કહો આજે તમારા ઝહેનમાં, તમારા મનમાં કયું ગીત સાંભળવાની ઈચ્છા થઈ છે?
1: એ આપણા જબ જબ ફૂલ ખીલેનું આપી દીજો. એક તક ગુલ ઓર એક હતી બુલબુલ.
0: જી, અને બધા શ્રોતાઓ તો તમારા ગીત તો સાંભળીને એકદમ ખુશ થઈ જાય છે. તમારી ફરમાઈશ એટલી સરસ હોય છે, બધા યાદ કરે છે. તમે બધા કોલની અંદર તમે તમારું નામ સાંભળતા હશો. સાંભળ્યું છે ને?
1: હા.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: હેલો વિવિધ ભારતી. હેલો, હાંજી વિવિધ ભારતી. હાંજી, આપનું શુભ નામ? જી, કેવું છે તમારે ત્યાં વાતાવરણ?
3: બહુ ગરમી વધારે.
2: હા, તો ગરમીમાં કેવી રીતે કામકાજ કરો છો પછી? હા, એ તો વધારે ગરમીનું કામ છે. તમારે તો બહુ બધી લસ્સી, લીંબુ પાણી બધું પીવાતું હશે. બાફલો
3: બાફલો
2: ઠંડા પીણા વગર અત્યારે તો આ સિઝનમાં નહીં ચાલે.
3: ડબલ ગરમી,
2: ડબલ ગરમી એટલે ડબલ શરબત પીવું પડે. જી બોલો, શું ચાલે છે આજે? આ પાછળ કઈક અવાજ આવી રહ્યો છે મને. જી, તો એ રેડિયો તમારે થોડીક વાર માટે બંધ કરવો પડશે, કેમ કે પછી શું આપણા રેકોર્ડિંગમાં સંભળાય. જી, મજબૂર. ઓકે, તમારું ફેવરિટ કોણ છે? હીરો હિરોઈન, સિંગર, મ્યુઝિશિયન? કોનું સંગીત વધારે ગમે તમને? આડી બર્મન, મોહમ્મદ રફીનો અવાજ વધારે ગમે છે. જી, તો મોહમ્મદ રફી સાહેબના તો એટલા બધા ગીતો છે ને, સવારથી રાત સુધી આપણે વિવિધ ભારતી ઉપર સાંભળીએ છીએ. બરાબર, રાત્રે 11 વાગે બંધ કરો. જી, અને તમારું કામકાજ ક્યારે બંધ થાય?
3: બપોરે છે ને 2 વાગે બંધ થઈ જાય.
2: 2 વાગે બંધ કરી તો તમે પછી સાંજે નથી કરતા?
3: સાંજે કરીએ ને.
2: હા, એ તો
3: સાંજે 6 વાગે કરીએ.
2: સાંજે 6 વાગે શરૂ કરો, કેમ કે આટલી ગરમીમાં તો તમારું કામ ખૂબ જ મુશ્કેલ છે. બપોરના સમયે તો કરી જ ના શકાય,
3: હે ને? બંધ રાખીએ.
2: જી જી જી જી, સારું. તો એમાં તમે એકદમ શીતળ વિવિધ ભારતીના ગીતો સાંભળીને થોડોક મનને બહેલાવી દો છો. બરાબર ને? જી, આવી રહ્યું છે આપની પસંદગીનું ગીત. નમસ્કાર.

0: હેલો વિવિધ ભારતી.
1: ગુડ મોર્નિંગ. હેલો વિવિધ ભારતી.
0: હેલો, કેમ છો?
1: બસ એકદમ ફાઇન. તમે કેમ છો પાયલબેન?
0: હું સારી છું. તમે કહો, હવે અત્યારે આ સમયે, ગરમીના સમયે, તમારા કલમ માંથી કઈ કવિતા નીકળી છે? શું લખ્યું તમે?
1: હા, મેં લખ્યું છે વિવિધ ભારતી માટે. બાળપણનો જે પ્રેમ છે એ કલમની કવિતામાં બાળપણનો પ્રેમ પ્રગટ થાય છે, એવી કવિતા મેં લખી છે.
0: અરે વાહ, સરસ. તો અમે સાંભળવા માટે આતુર છીએ.
1: જરૂર જરૂર. બચપન મેં ના થે પૈસે, જાને વો દિન કેસે કાટે. બચપન મેં ના થે પૈસે, જાને વો દિન કેસે કાટે. એક કોને મેં બેઠકર મેં રેડિયો

0: सुनता था एक कोने में हंसकर, विविध भारती सुनता था, जब रेडियो मेरा बिगड़े तो मजदूरी करने जाऊं, जब हाथ में पड़े छाले तब दवाई कैसे लाऊं, जाने वो दिन कैसे काटे एक कोने में बैठकर, मैं रेडियो सुनता था एक कोने में हंसकर, विविध भारती सुनता था।
1: अरे वाह, बहुत बढ़िया, बहुत बढ़िया। और वो दिन कैसे काटे, वो दिन बहुत सुनहरे थे, बहुत प्यारे थे, बहुत अच्छे थे, और अभी भी है, क्योंकि अभी भी रेडियो का साथ आपके साथ है ही, बराबर ने? आपने सांभळीये छे ने हजी पण?
0: સેલરી પણ ઓછી હતી, અને તે ઘડી એવું હતું કે રેડિયો સાંભળવા મળતો હતો પણ કોક જ ઘરની ઘરે હોય રેડિયો, તો હું મજદૂરી કરીને મેં રેડિયો લાયેલો છું અને એવી રીતના મેં દિવસો કાઢેલા છે એટલે।
1: વાહ, તો આ તો કેટલી સરસ વાત કહેવાય કે વિવિધ ભારતી સાથે જોડાવા માટે તમને જે પ્રેરણા મળી એના માટે તમે એટલી મહેનત કરી અને મહેનત કેટલું સરસ ફળ મળ્યું।
0: હા હા, અને રેડિયો જયારે બગડી જાય એને રિપેર કરવા માટે પણ બહુ જ મહેનત કરી છે, આમ તેમ થી પૈસો ભેગો કરીને કામ કરીને।
1: વાહ, તો સલામ છે તમારા જજ્બાને। આજે કયું ગીત સાંભળશો આપ?
0: હું સાંભળવા માંગુ છું આ વખતે લાખો મેં એક પિક્ચર છે
1: જી,
0: ચંદાઓ ચંદા ચંદાઓ ચંદા, કિસને ચુરાઈ તેરી મેરી નિંદિયા, જાગી જાગી રેના તેરે મેરે નેના। આ સોંગ છે
1: જી,
0: એના જે દરિયાદારી શ્રોતા છે એમનું પણ આ બહુ જ એમનું ફેવરેટ સોંગ છે આ।
1: અચ્છા જી,
0: હા, ઇકબાલભાઈ, સિકંદરભાઈ, કંડાળી વાળા રમેશ કાકા અને બાકડા વાળા અરવિંદ કાકા ને ભાવ ભીની અને પ્રેમ ભીની યાદો, અને જલ્પેશભાઈ ને પણ યાદ।
1: ચોક્કસ, તમારી બધી યાદો રેડિયો

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી, હું પ્રજ્ઞાબેન બોલું છું ડભોઈથી.
0: પ્રજ્ઞાબેન કેમ છો?
1: બસ મજામાં. તમે કેમ છો?
0: હું સારી છું. ડભોઈની સવાર કેવી છે?
1: ફાઇન, ગરમી બહુ છે.
0: અને ગરમીથી બચવા શું ઉપાય કરો છો તમે?
1: બસ જો, કેરીનું શરબત, ORX નું બધું રાખી મૂકીએ.
0: જી જી.
1: શરબત પીવાનું, વધારે પાણી પીએ.
0: હા, અને બપોરે બહાર નહીં નીકળો.
1: હા.
0: વેકેશનમાં તમારા ઘરના કેવા સીન છે?
1: વેકેશનમાં તો અમને કઈ વિચાર્યું નથી. મારે તો જવાનું છે મારા ભત્રીજીને. ફેર મેં તમને કીધું તું ડિલિવરી આવ્યું છે એટલે ત્યાં જવાનું છે.
0: જી જી.
1: થોડા દિવસમાં પિયર જઈશ ત્યાં.
0: બરાબર.
1: હા, અને આમ કે ફરમાઈશ આપતી છે.
0: જી.
1: હા, પેલું ગીત છે ને, તું યાદ ના આયા કરો, તું યાદ ના આયા કરો, યાદ આને સે પહેલે તું આ જાયા કરો, તું યાદ ના આયા કરો.
0: અરે વાહ, બહુ સરસ તમે ગાયું એટલે મજા આઈ ગઈ. હું કોશિશ કરીશ. હાંજી, હજી એક ફરમાઈશ કહેજો.
1: તો પછી બીજું છે, લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી.
0: અરે વાહ, બહુ સરસ તમારી બંને ફરમાઈશ. જી, મન થાય છે કે બંને જ વગાડી દઉં, પણ હું કોશિશ કરીશ જે વાગે. બરાબર ને? સરપ્રાઈઝ પણ હોવું જોઈએ ને તમારા માટે.
1: સાચી વાત છે.
0: ઓકે, પ્રજ્ઞાબેન ડભોઈ સુધી આવી રહ્યું છે આપના માટે આ ગીત. નમસ્કાર.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિત માં જારી.
1: પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: हेलो विविध भारती,
1: हाँ, गुड मॉर्निंग।
0: वेरी गुड मॉर्निंग।
1: हाँ, कैसे हो? बस
0: हूँ सारी छू, आप केम छू?
1: बस बस, कपिला तड़वी। हेलो।
0: कपिला जी? हाँ जी कपिला
1: हाँ
0: जी,
1: हाँ हाँ हाँ
0: तुम्हारा आवाज पर
1: हाँ
0: बहुत स्वीट है।
1: थैंक यू।
0: कहो
1: तमारा जेवो नहीं पर
0: ना ना ना, तमारो एकदम डिफरेंट है जी, એટલે ખબર પડી જાય છે।
1: બરાબર
0: શું ચાલી રહ્યું છે વેકેશન માં? તમારા બાળકો
1: બરાબર
0: બધા ક્યાં ગયા
1: બસ, જો મારા બાળકો તો મોટા છે
0: જી?
1: બંને,
0: એટલે જ પૂછ્યું કે ક્યાં ગયા। એ લોકો
1: જો
0: જાતે પોતાના ડિસિઝન
1: મારા
0: લે। હા જી હા જી
1: તો મારો સન તો કેનેડા રહે છે,
0: જી
1: હમણાં આવ્યો તો મેરેજ કરવા માટે ડિસેમ્બરમાં।
0: અચ્છા જી
1: હા, એટલે જાન્યુઆરી મહિનો મેરેજ હતો, પછી જાન્યુઆરીના એન્ડમાં જ ગયો,
0: જી
1: એવું છે। અને છોકરી છે, હમણાં કેનેડાથી જ આવી છે, એટલું છે આજે। હા,
0: બરાબર, તો એમને
1: એવું
0: અહિયાંનું
1: છે જે
0: વેધર
1: હું
0: કેવું લાગે?
1: બહુ જ આમ હોત, આમ બહુ જ ગરમી એમ।
0: જી 24 આવર્સ એમને એસી ની
1: હા,
0: જરૂર
1: એસી,
0: પડે।
1: હા, ત્યાં આગળ એમ પેલું કેવું ઠંડક, એટલે એમ લોકોને એટલું બધું એ ના થાય, પણ અહીંયા આગળ તો બહુ જ ગરમી એમ,
0: જી
1: અને આ વર્ષે તો આપણે બહુ જ ગરમી છે,
0: હા
1: એવું
0: જી,
1: છે
0: આ વર્ષે તો આપણને જ એટલી
1: ગરમી।
0: તકલીફ પડી રહી છે।
1: હા, તકલીફ પડે, આપણે કસે જવું હોય ફરવા માટે તો બી વિચાર કરીએ કે ક્યાં ક્યાં એરિયામાં જઈએ તો આમ ઠંડક
0: સાચી વાત છે,
1: લાગે, એવું થઈ ગયું છે।
0: કશ્મીર
1: હા,
0: જવાનું મન થાય એવું છે, બરાબર
1: હા, કાશ્મીર જવાનું મન થાય એવું છે, પણ હમણાં પેટ્રોલમાં એવું છે તો ક્યાં કઈ બંધ થઈ જાય તો આપણને એમ થોડો ડર લાગે
0: જી?
1: કે ના ભાઈ, નથી જવું એવું થઈ જાય,
0: હા જી,
1: એવું છે। હા,
0: તમને
1: મને, હા બોલો,
0: વિવિધ ભારતી પર કયો પ્રોગ્રામ સાંભળવાનો સૌથી વધારે ગમે?
1: જો મને તો સૌથી વધારે પ્રોગ્રામ આ હલ્લો વિવિધ ભારતી છે અમે,
0: અચ્છા જી,
1: અને હા, અને 9:30 થી 10 નો જે પ્રોગ્રામમાં જે દરેકના પેલા શું કે એના આવે છે ને, બધા વિશે બોલે છે ને,
0: આજ કે ફનકાર
1: હા હા હા હા
0: જી
1: એ ગમે, એ સાંભળવું બહુ ગમે એમ,
0: જી જી
1: એવું છે, હા।

0: એટલે ના, આમ તો બધું જ સાંભળીએ, પણ આ બે બહુ ગમે એમ.
1: જી જી,
0: એવું છે. હા હા,
1: શુક્રિયા, તમે પસંદ કરો છો અમારા પ્રોગ્રામ્સ ને. જી કહો, આજે કયું ગીત સાંભળશો?
0: આજે મારે પેલું કલહો ના હો નું છે ને સોંગ, જે ટાઇટલ સોંગ છે ને, એ સંભળાઈ દેજો.
1: સારું, તો કપિલાજી આપના માટે આવી રહ્યું છે આ ગીત. નમસ્કાર, એન્જોય.
0: નમસ્કાર. હા, થેન્ક યુ, બાય.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 FM પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આવો ફિલ્મ સંગીતની પ્રથમ રચના સાંભળીએ, ફિલ્મ તુમકોના ભૂલ પાયેંગેમાંથી, જેને સ્વર આપ્યો છે સોનુ નિગમ, અરવિંદર સિંઘ અને સ્નેહા પંતે. ગીતકાર છે ઝલીઝ રશીદ અને સંગીતકાર સાજેદ વાજેદ. આવો સાંભળીએ આ ગીત.

जी हाँ दोस्तों, आप प्रेम અને ખુશીના સંદેશનો તહેવાર, આપ સૌને ઈદ મુબારક. આવો આગળનું ગીત સાંભળીએ દેવદાસ ફિલ્મમાંથી ઉદિત નારાયણના સ્વરમાં. ગીતકાર છે નસરત બદર અને સંગીત ઇસ્માઇલ દરબારનું.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
1: કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી. મિત્રો, હવે આગળનું ગીત સાંભળીએ રાસ ફિલ્મમાંથી, અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સમીરના શબ્દો છે અને સંગીત નદીમ શ્રવણનું.

આપે સાંભળ્યું કાંટે ફિલ્મમાં ગીત શાન અને ઝુબિનના સ્વરમાં. શબ્દો હતા દેવ કોહલીના અને સંગીત આપ્યું હતું આનંદરાજ આનંદે. હવે આગળનું ગીત સાંભળીએ સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં. પ્રવીણ ભરદ્વાજના શબ્દો છે અને સંગીત દબુ મલિકનું. ફિલ્મ છે તુમ હમારે હૈ સનમ.

मुझसे दोस्ती करोगी, આ ફિલ્મનું ગીત આવી રહ્યું છે આલિશા ચિનોય અને સોનુ નિગમના સ્વરમાં. આનંદ બક્ષીની રચના છે અને સંગીત રાહુલ શર્માનું.

સાથિયા ફિલ્મનું આ ગીત સાંભળ્યું. સાધના સરગમ અને મધુશ્રીના સ્વરમાં ગુલઝારના શબ્દો હતા અને સંગીત આપ્યું હતું એ આર રહેમાને. આગળનું ગીત સાંભળીએ ફિલ્મ આવારા પાગલ દીવાનામાંથી. સ્વર સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલ, ગીતકાર સમીર અને સંગીતકાર અનુ મલિક.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીતની આ એક છેલ્લી રચના આખી ફિલ્મમાંથી. સોનુ નિગમનો સ્વર છે અને અલકા યાજ્ઞિકનો, ગીતકાર પ્રસન્ન જોશી અને સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ. આ સાથે જ ફિલ્મ સંગીત કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણીપંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાંકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર

0: અને આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने यह आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अलहदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अलहदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना बनाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिले को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના

14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઇન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ગઇકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: एलिमिनेटर मैच खेला जाएगा। ये मैच शाम 7:30 बजे से होगा। विजेता टीम शुक्रवार को दूसरे क्वालिफायर में गुजरात टाइटंस से खेलेगी। फाइनल मैच 31 मई को अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में खेला जाएगा। अंत में मुख्य समाचार एक बार फिर। सर्वोच्च न्यायालय ने मतदाता सूची के विशेष गहन पुनरीक्षण प्रक्रिया के निर्वाचन आयोग के फैसले को बरकरार रखा। न्यायालय ने कहा ये जनप्रतिनिधित्व अधिनियम 1950 के अनुरूप है। प्रधानमंत्री नरेंद्र मोदी का बढ़ते तापमान के मद्देनजर नागरिकों से सावधानी बरतने का आग्रह। मौसम विभाग ने हरियाणा, मध्य प्रदेश, पंजाब, राजस्थान, उत्तर प्रदेश और महाराष्ट्र के विदर्भ में भीषण लू की संभावना व्यक्त की। भारत और कनाडा ने द्विपक्षीय व्यापार को 2030 तक 50 अरब अमेरिकी डॉलर तक बढ़ाने के साझा लक्ष्य की पुष्टि की। सीबीआई ने नीट यूजी 2026 परीक्षा के प्रश्न पत्र लीक मामले में दो और आरोपियों को गिरफ्तार किया। अमेरिकी सेनेटर लिंडसे ग्राहम ने अमेरिका ईरान वार्ता में संभावित मध्यस्थ के रूप में पाकिस्तान की भूमिका की विश्वसनीयता पर सवाल उठाया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। स्वागत है आप सभी का कार्यक्रम सदाबहार नगमे में। आइए सुनते हैं पहला नगमा। पैचू बावरा फिल्म से मोहम्मद रफी की आवाज है, शकील बदायूनी के बोल है और नौशाद का है संगीत।
2: ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે। આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી। તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા। દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું।
3: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી, આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી। જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે। પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
2: છે। કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે। મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે। ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા। આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે। પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે। આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી।
4: હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે। એમાં 18-40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે અને 18-60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે। એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2 લાખનો વીમો મળી શકે છે અને જનધનના ખાતામાં બીજા જે પીએમ કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં। ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં બધી સુવિધા મળી શકે છે।
2: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો। બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો। આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ દક્ષિણાયન, કર્કવૃત મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી। રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી

0: શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આજ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાને ઘાંઘળી એટલે કે પરંપરાગત તંતુવાદ્ય વગાડનારા તનસિંગ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘળી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
1: આ ખાંગડી છે ને, જયારે વગાડવાની આવે ત્યારે દિવાસા થી દસરા સુધી કઈ પીહા વગાડવામાં આવે, દશેરા થી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે, અને અખાત્રી થી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્ત થી અથવા મંગીરી છે ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી.
0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવું. શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: उन्होंने ओवरलुक किया. सो आई एम वर्किंग ऑन अ तारा कैंसर. सो ये तारा कैंसर का पोस्टर लॉन्च हो चुका है डॉक्टर्स डे पे और पूरा ये प्रोग्राम इस कमिंग डॉक्टर्स डे पे आएगा जिसमें हम लोगों को अर्ली डिटेक्शन से लेके प्रिवेंशन, अवेयरनेस. और आप देखे होंगे आज मैं सुबह भी जब सोनोग्राफी कर

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વાત એક ફિલ્મની.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। आइए सुने छाया गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
0: प्यार दर्द का दूसरा नाम है। उस दर्द का एहसास भी भला लगता है। प्यार के लम्हे बड़े छोटे होते हैं। उन लम्हों को अपनी मुट्ठी में कैद कर लेने को जी चाहता है। उन लम्हों को जीना चाहते हैं हम, कुछ यूं कि ये मुलाकात फिर हो न हो। चलो इन्हें संजो लें अपनी जिंदगी के दामन में, कुछ यूं कि छोटी सी जिंदगी में कई सदियों का प्यार समा जाए।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ

0: કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: एक करोड़ परिवारों को सोलर रूफटॉप लगाने के लिए सरकार मदद करेगी.

0: મફત મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે પીએમ સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.

0: देश की सुरीली धड़कन विविध भारती से हम बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे तराने नए पुराने।
1: आ उनाड़ामा सुरक्षा सूचनाओं नू पालन करो अने लू थी बचो।
2: हीट वेव एटले के लू थी बचवा बपोरे 2-4 वाग्या सुधी बाहर निकलवू नहीं अने माथू सुतराउ सफेद कापड़ थी ढाकू तथा खुला कपड़ा पहेरवा। बाळको सगर्भा स्त्रीओ अने वडीलोए तड़कामां विशेष काळजी लेवी। पुष्कळ प्रमाणमां पाणी लींबु पाणी अने छाश जेवा पीणा पीवा
1: अने लू लागवानी असर जणाय तो तात्कालिक नजीकना प्राथमिक आरोग्य केन्द्र का तो सरकारी दवाखानानो संपर्क करवो। गुजरात सरकारना उपक्रम GSDMA द्वारा जनहितमां। आ उनाड़ामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: कार्यक्रम तराने नए पुराने।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શું તમે તૈયાર થયા છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: एक करोड़ परिवारों को सोलर रूफटॉप लगाने के लिए सरकार मदद करेगी.

0: મહત્વ મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: इन संदेशों से पहले आप सुन रहे थे खट्टा मीठा फिल्म का गाना लता मंगेशकर और किशोर कुमार की आवाजों में, गुलजार के बोल राजेश रोशन का संगीत. आइए अब आपको सुनवाते हैं इतिहास फिल्म से समीर की रचना. संगीत दिलीप सेन समीर सेन का है, गायक स्वर अनुराधा पौडवाल और हरिहरन के.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી

ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ

0: સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું છે.
1: શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય તો મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવી કે પાણી ભરાયું નથી, તો સીએસ ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને. ત્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય એટલી જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
0: શ્રી વાઘાણીએ કહ્યું, ગામ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે.
1: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય માની વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા ઈ સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે, તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનીય મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે.
0: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો, નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમૂરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતા એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે, એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
0: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલ થી થઈને લેટિન અમેરિકા થી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજ માં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેન નો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનો નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
0: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
4: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સ નો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી

0: યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે એઆઈના એડ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે IITEના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
1: મારું નામ જિગ્નેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે, તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને આવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
0: ક્રિકેટ IPL ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી SOP બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. IITE ગાંધીનગર AIના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને IPL ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ એક ફિલ્મી ગીત જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને તલત અઝીઝે. ગીતકાર મખદૂન મોહિઉદ્દીન, સંગીતકાર ખૈયામ તથા ફિલ્મનું નામ છે બજાર.

0: આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में 3 बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो एफसीआई का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप है, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: समितिए राज्यों ने केंद्र शासित प्रदेशों में अनाज ना अंतरराज्य परिवहन तेमज

0: સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
1: નોર્થ ઇસ્ટ કા વિકાસ દેશ કી સમગ્ર વિકાસ કે લીએ અનિવાર્ય હૈ. પૂર્વોત્તર ક્ષેત્ર કા વિકાસ ઓર રાષ્ટ્રીય વિકાસ કે લક્ષ્યો આપસ મે જુડે હુએ હૈ. યહાં કે યુવાઓ મે અસીમ પ્રતિભા હૈ. સિક્કિમ સહિત અન્ય રાજ્યો સે આયે હુએ વિદ્યાર્થીઓ સે મે આગ્રહ કરના ચાહુંગી કે આપ સબ એક દૂસરે કે સંપર્ક મે રહે ઓર મિલજુલ કર રાષ્ટ્રીય વિકાસ મે યોગદાન દેને કા ભાવના મે આગે બઢે.
0: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિંગ સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલ થી થઈને લેટિન અમેરિકા થી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
3: પાકિસ્તાન ને ભારત કે ખિલાફ યુદ્ધ, બિના ઉકસાવે કી આક્રમક કાર્રવાઈઓ ઓર લગાતાર સીમા પાર આતંકવાદ કો સમર્થન દેકર સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા ઓર શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ કે સિદ્ધાંતો કા ઉલ્લંઘન કિયા હૈ. હજાર ઘાવ દેકર ભારત કો કમઝોર કરને કી ઉસકી નીતિ આતંકવાદ, ધાર્મિક કટ્ટરતા ઓર ભારત વિરોધી ગતિવિધિયો કો લગાતાર બઢાવા દેને કી ઉસકી સોચ કો દર્શાતી.
4: And anti-India rhetoric has continued unabated.

0: since its creation.
1: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઇન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રીટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.